0: आकाशवाणी समाचार सोनल परमार वाँचे छे। सौ प्रथम मुख्य समाचार। ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ સ્થિતિસ્થાપકતા નવીનતા સહકાર અને ટકાઉપણાની થીમ સાથે આજે નવી દિલ્હીમાં 18મું બ્રિક્સ સંમેલન ભાગ લેવા આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દિલ્હી પહોંચ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમિટ અગાઉ મલેશિયા ઇથોપિયા સહિતના રાષ્ટ્રોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી। ઈરાનના ડ્રોન હુમલાઓ બાદ સાઉદી અરેબિયાએ તકેદારીના ભાગરૂપે પાઇપલાઇનોમાં તેલ વહન સ્થગિત કર્યું। અને ચીનમાં રમાઈ રહેલી જુનિયર હોકી ચેમ્પિયનશીપમાં ભારતની મહિલા અને પુરૂષોની ટીમ ફાઇનલમાં પહોંચી। સમાચાર વિગતવાર। ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ સ્થિતિસ્થાપકતા નવીનતા સહકાર અને ટકાઉપણાની થીમ સાથે આજે નવી દિલ્હીમાં 18મું બ્રિક્સ સંમેલન યોજાઈ રહ્યું છે। નવી દિલ્હી ખાતે બપોર બાદ આ ઉચ્ચસ્તરીય સંમેલનનો આરંભ થશે। ભારત મંડપમ ખાતેના આ બે દિવસીય સંમેલનમાં બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ભારત, ઇરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને યુએઈ સહિત 11 મુખ્ય વિકાસશીલ અર્થતંત્રોના વડાઓ એક મંચ પર આવશે। સંમેલન દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ વૈશ્વિક શાસન, બહુપક્ષીયતા, વેપાર અને રોકાણ, ટેકનોલોજી, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, આરોગ્ય સંભાળ, આપત્તિ સ્થિતિસ્થાપકતા અને મહત્વપૂર્ણ પુરવઠા શૃંખલા સહિતના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે। આ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને ઇરાનના રાષ્ટ્રપતિ મઝૂદ પેઝિસ્કિયાન ભાગ લેશે। આ સમિટ બ્રિક્સ સભ્ય દેશો માટે સમાવિષ્ટ વૈશ્વિક શાસન અને બહુપક્ષીયતાને મજબૂત બનાવવાના વિષય પર વિવિધ સત્ર યોજાશે। બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ ભારત મંડપમ ખાતે ભારત ઇનોવેટ્સ પ્રદર્શનની પણ મુલાકાત લેશે। ત્યારબાદ સંયુક્ત વૃક્ષારોપણ સમારોહ અને પ્રધાનમંત્રી મોદી દ્વારા આયોજિત ગાલા ડિનરમાં તમામ નેતાઓ જોડાશે। આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભ્ય દેશો અને 10 ભાગીદાર દેશોના નેતાઓની સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું, સમાવેશી વૈશ્વિક વિકાસ માટે ભવિષ્યને આકાર આપવાના વિષય પર મુક્ત સત્ર માટે સ્વાગત કરશે। ભાગીદાર દેશો બેલારૂસ, બોલિવિયા, કઝાકિસ્તાન, ક્યુબા, મલેશિયા, નાઇજીરિયા, થાઇલેન્ડ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન અને વિયેતનામ પણ સમિટમાં ભાગ લઈ રહ્યા છે। સાંભળીએ એક અહેવાલ।
1: બ્રિક્સ શિખર સંમેલન કા આયોજન એસે સમય પર હો રહા હૈ જબ વૈશ્વિક સ્તર પર અસ્થિરતા કા માહોલ હૈ। સાથ હી વિભિન્ન દેશો કે શીર્ષ નેતા પશ્ચિમ એશિયા ઓર કાલા સાગર ક્ષેત્ર મે ચલ રહે સંઘર્ષ, ઉર્જા સંકટ ઓર જલવાયુ પરિવર્તન જૈસી ચુનૌતિયો કે બીચ ઇસ બેઠક મે શામિલ હો રહે હૈ। બ્રિક્સ પ્રમુખ ઉભરતી હુઈ અર્થવ્યવસ્થાઓ કે બીચ આર્થિક નીતિયો કે સમન્વય કે લિયે એક મહત્વપૂર્ણ મંચ કે રૂપ મે ઉભરા હૈ। બ્રિક્સ કા એજન્ડા વિકાસ, વિત્ત, પ્રૌદ્યોગિકી, વ્યાપાર તથા લોગો કે બીચ આપસી સંપર્ક જૈસે વ્યાપક ક્ષેત્રો તક ફેલા હુઆ હૈ। યહ સમૂહ વિશ્વ સ્તર પર ઉભરતી અર્થવ્યવસ્થા के बढ़ते आर्थिक प्रभाव और उनकी आकांक्षाओं को दर्शाता है। भारत की अध्यक्षता सुदृढ़शीलता, नवाचार, सहयोग और सतत विकास के लिए निर्माण विषय पर आधारित है। सुपर्णा सेकिया और अनुपम मिश्र के साथ आनंद कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
0: ભારતમાં યોજાઈ રહેલા બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બ્રિક્સ સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પણ યોજાશે। અગાઉ નવી દિલ્હી ખાતે આજે યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે બ્રિક્સ દેશોના વડાઓ ભારત આવી રહ્યા છે। આજે સવારે બેલારૂસના વિદેશમંત્રી મેક્સિમ રાઇઝેનકોવ નવી દિલ્હી પહોંચ્યા। ભારત અને બેલારૂસ વચ્ચે ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો છે, જે દ્વિપક્ષીય અને બહુપક્ષીય ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રોમાં વધતા સહયોગને દર્શાવે છે। વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુંગ પણ સમિટ માટે નવી દિલ્હી પહોંચ્યા છે। નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલ દ્વારા તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારત અને વિયેતનામ એક વિસ્તૃત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે। વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ડોક્ટર ટેડ્રોસ અદનામ ગેબ્રિયસસ સમિટમાં હાજરી આપવા માટે નવી દિલ્હી પહોંચ્યા। વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમની મુલાકાત સહિયારી પ્રગતિ અને સમૃદ્ધિ માટે આરોગ્ય સંબંધિત બાબતોમાં વૈશ્વિક સહયોગને વધુ મજબૂત બનાવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારથી નવી દિલ્હીમાં બ્રિક્સ સંમેલનના આરંભ અગાઉ બ્રિક્સ રાષ્ટ્રના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી રહ્યા છે, જે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ઇથિયોપિયન સમકક્ષ ડોક્ટર અબીએ અહેમદ અલી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને નેતાઓએ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના હેતુથી ચર્ચા કરી હતી. બંને નેતાઓએ આર્થિક સહયોગ, સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી અને ક્ષમતા નિર્માણ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી. ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહેલા બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ તેમના મલેશિયન સમકક્ષ અનવર ઇબ્રાહીમ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવસના અંતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. એસોચેમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વૈશ્વિક સહયોગ અને ગ્લોબલ સાઉથ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે બ્રિક્સને મજબૂત બનાવવાના વિઝનની પ્રશંસા કરી છે. એસોચેમના પ્રમુખ નિર્મલકુમાર મીંડાએ જણાવ્યું હતું કે બ્રિક્સ સહયોગને નક્કર વ્યવસાયિક પરિણામોમાં રૂપાંતરિત કરવાનું પ્રધાનમંત્રીનું વિઝન અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે બ્રિક્સ દેશો વચ્ચે વેપાર, રોકાણ, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ અને વ્યવસાયિક ભાગીદારીને મજબૂત બનાવવાથી અપાર તકો ખુલી શકે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે બ્રિક્સ સમિટ 2026માં ભારત ઇનોવેટ્સ એક્સપોઝિશન ઉચ્ચ શિક્ષણ અને સંશોધન સંસ્થાઓમાંથી ઉભરતી નવીનતાને વિશ્વભરમાં લઈ જવા માટે રચાયેલ છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો સંદેશ શેર કરતા શ્રી જોશીએ કહ્યું કે પ્રદર્શનમાં તમામ મહાનુભાવોનું સ્વાગત કરવું દેશ માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતની નવીનતા પ્રણાલી ઝડપથી વિકસી છે. ચીનની સાઉથર્ન એરલાઇન આ મહિનાની 21મી તારીખથી ગુઆંગઝુ અને નવી દિલ્હી વચ્ચે નિયમિત મુસાફર ઉડાન ફરી શરૂ કરશે. આનાથી 6 વર્ષથી સ્થગિત હવાઈ સેવા પુનઃસ્થાપિત થશે. COVID-19 રોગચાળા ફાટી નીકળ્યા બાદ 2020માં ભારત અને ચીન વચ્ચે હવાઈ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. આ સેવા ફરી શરૂ થવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા માટે ભારતની મુલાકાતે છે. સાઉદી અરેબિયાએ ડ્રોન હુમલા બાદ દેશભરમાં ફેલાયેલી તેલ પાઇપલાઇન બંધ કરી દીધી છે. સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રાલયના નિવેદનમાં આ પગલાંને સાવચેતી માટેનું ગણાવાયું છે. અમેરિકા અને ઇઝરાયેલ સાથેના ઇરાનના યુદ્ધ દરમિયાન હોર્મુઝ સામુદ્રધુનીમાં તણાવ બાદ પૂર્વ પશ્ચિમ પાઇપલાઇને સાઉદી અરેબિયાની તેલ નિકાસ ચાલુ રાખવાની ક્ષમતામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે આ હુમલા માટે ઇરાકથી આવેલા અનેક ડ્રોનનો ઉપયોગ કરાયો હોવાનો આરોપ લગાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી. શ્રી શાહે કહ્યું કે ગુરુ ગ્રંથ સાહિબજીના ઉદ્દેશો સેવા, બલિદાન, સમાનતા, કરુણા અને માનવતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે. શ્રી બિરલાએ કહ્યું કે

0: ગ્રંથ સાહેબજીના ઉપદેશો માનવતા, પ્રેમ, સમાનતા અને સેવા અને કરુણાનો સંદેશ આપે છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગુરુ ગ્રંથ સાહેબજીના ઉપદેશો સમાજમાં શાંતિ, ભાઈચારો અને એકતાને પ્રોત્સાહન આપશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને તમિળ વિદ્વાન પ્રોફેસર સોલોમન પપૈયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે પ્રોફેસર પપૈયાની વાકપટુતા અને વિદ્વતાએ દેશના સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવ્યો. ભારત મહિલા જુનિયર એશિયા કપ હોકીની ફાઇનલમાં પહોંચ્યું છે. ચીનના મોકીમાં રમાયેલી પહેલી સેમીફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયાને 5-1 હરાવ્યું. ભારત માટે સુપ્રિયાએ હેટ્રિક ફટકારી, જ્યારે મધુ અને સુખવીર કૌરે 1-1 ગોલ કર્યો હતો. યજમાન ચીન બીજા સેમીફાઇનલમાં જાપાનનો સામનો કરશે. અગાઉ પુરૂષ જુનિયર એશિયા કપ હોકીમાં ભારતે ગઈકાલે પ્રથમ સેમીફાઇનલમાં મલેશિયાને 3-1 હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. કેપ્ટન અનમોલ એક્કાએ 2 ગોલ કર્યા હતા, જ્યારે સુખવિંદરે 1 ગોલ કર્યો હતો. આવતીકાલે ફાઇનલમાં ભારત દક્ષિણ કોરિયાનો સામનો કરશે. દક્ષિણ કોરિયાએ ગઈકાલે સાંજે પાકિસ્તાનને 4-1 હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણાની થીમ સાથે આજે નવી દિલ્હીમાં 18મું બ્રિક્સ સંમેલન. બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દિલ્હી પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમિટ અગાઉ મલેશિયા, ઇથોપિયા સહિતના રાષ્ટ્રોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. ઈરાનના ડ્રોન હુમલાઓ બાદ સાઉદી અરેબિયાએ તકેદારીના ભાગરૂપે પાઇપલાઇનોમાં તેલ વહન સ્થગિત કર્યું. અને ચીનમાં રમાઈ રહેલી જુનિયર હોકી ચેમ્પિયનશીપમાં ભારતની મહિલા અને પુરૂષની ટીમ ફાઇનલમાં પહોંચી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ. ભક્તિ સોનટક્કે રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. 18 બ્રિક્સ શિખર પરિષદેલા આજપાસૂન નવી દિલ્હીત ભારત મંડપમ ઇથ પ્રારંભ. चीनचे अध्यक्ष शी जिनपिंग यांच्यासह विविध जागतिक नेत्यांचं ब्रिक्स शिखर परिषदेसाठी दिल्लीत आगमन. कोविड महामारीदरम्यान थांबलेली भारत चीन विमानसेवा पुन्हा सुरू होणार. अमेरिकन खुल्या टेनिस स्पर्धेत महिला एकेरीचा अंतिम सामना आज अरीना साबालेंका आणि एलेना रिबाकिना यांच्यात रंगणार. आणि महिला क्रिकेट T20 आशिया चषक स्पर्धेच्या विजेतेपदासाठी भारत आणि श्रीलंका यांच्यात लढत. नवी दिल्लीत भारत मंडपम इथं आजपासून 18 ब्रिक्स शिखर परिषदेला सुरुवात होत असून या 2 दिवसीय भव्य कार्यक्रमात ब्राझील, चीन, इजिप्त, इथिओपिया, इंडोनेशिया, भारत, इराण, रशिया, सौदी अरब, दक्षिण आफ्रिका आणि संयुक्त अरब अमिरात या जगातल्या प्रमुख उदयोन्मुख राष्ट्रांचे प्रमुख आणि प्रतिनिधी सहभागी होत आहेत. भारताच्या अध्यक्षतेखाली होत असलेल्या परिषदेची संकल्पना लवचिकता, नाविन्य, सहकार्य आणि शाश्वतता यांच्यासाठी उभारणी अशी आहे. या अत्यंत महत्वाच्या शिखर परिषदेत प्रधानमंत्री नरेंद्र मोदी यांच्यासोबत रशियाचे राष्ट्राध्यक्ष व्लादिमीर पुतीन, चीनचे राष्ट्राध्यक्ष शी जिनपिंग, दक्षिण आफ्रिकेचे राष्ट्राध्यक्ष सिरिल रामाफोसा, इजिप्तचे राष्ट्राध्यक्ष अब्देल फताह अल सिसी, इंडोनेशियाचे राष्ट्राध्यक्ष प्राबोवो सुबियांतो आणि इराणचे राष्ट्राध्यक्ष मसूद पेजेशकियान हे नेते सहभागी होणार आहेत. या उच्चस्तरीय परिषदेत ब्रिक्स सदस्य राष्ट्रांचे नेते जागतिक प्रशासन, बहुपक्षीयवाद, व्यापार आणि गुंतवणूक, तंत्रज्ञान, अन्न आणि ऊर्जा सुरक्षा, आरोग्यसेवा, आपत्ती व्यवस्थापन आणि महत्वपूर्ण पुरवठा साखळ्या इत्यादी मुद्द्यांवर चर्चा करण्याची शक्यता आहे. ब्रिक्स शिखर परिषदेसाठी विविध देशांचे प्रमुख तसंच परराष्ट्र व्यवहार मंत्री आणि आंतरराष्ट्रीय संस्थांच्या प्रतिनिधींचं आगमन होत आहे. चीनचे राष्ट्राध्यक्ष शी जिनपिंग दिल्लीत पोहोचले असून व्हिएतनामचे प्रधानमंत्री ले मिन हुंग, बेलारुसचे परराष्ट्र व्यवहार मंत्री मॅक्सिम रायजेन कोव आणि जागतिक आरोग्य संघटनेचे महासंचालक डॉ टेड्रॉस अधनॉम घेब्रेसस दिल्लीत दाखल झाले आहेत. ब्रिक्स परिषदेनिमित्त भारतात आलेल्या विविध राष्ट्रप्रमुखांशी प्रधानमंत्री नरेंद्र मोदी यांच्या महत्वपूर्ण द्विपक्षीय बैठका सुरू आहेत. याअंतर्गत प्रधानमंत्र्यांनी आज इथिओपियाचे प्रधानमंत्री डॉ अबी अहमद अली यांच्याशी चर्चा केली. दोन्ही नेत्यांनी द्विपक्षीय धोरणात्मक भागीदारी वृद्धिंगत करण्यावर भर दिला. त्यानंतर प्रधानमंत्र्यांनी मलेशियाचे प्रधानमंत्री अन्वर इब्राहिम यांच्याशीही व्यापार आणि गुंतवणूक

0: આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન એઆઈઆર આ મોબાઈલ એપ્લિકેશન પર એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી અમારા ખરા સોના જેવા શ્રોતા મિત્રો માટે. અને ખરા સોના જેવા બે આરજે મિત્રો અહીંયા બેઠા છે. બેન, તમારું નામ શું છે?
1: મારું નામ મુગ્ધા મારું.
0: અને હું તરુલતા કરોડિયા. તો મુગ્ધા મારું અને તરુલતા કરોડિયાના તમામ શ્રોતા મિત્રોને સસ્નેહ નમસ્કાર. અને મુગ્ધા, પર્યુષણનો પાંચમો જ દિવસ ને આજે?
1: હા, આજે પાંચમો દિવસ.
0: એટલે જે ત્રિશલા માતાએ શુભ સ્વપ્નો જોયા હતા, 14 સપનાઓ,
1: હા,
0: એ આજના દિવસે, બરાબર ને?
1: હા, એટલે આજના એટલે કે પર્યુષણના પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન એ મહત્વપૂર્ણ પ્રસંગ આજે થાય છે.
0: હા, એટલે મહાવીરના જન્મનું વાંચન આજે થાય.
1: હા,
0: અને એમાં આ 14 સપનાઓની વાતો થાય.
1: યસ,
0: કે આ 14 સપનાઓ કયા હતા અને આ 14 સપના પ્રમાણે મહાવીર કેવા, એટલે કેવા કયા ગુણધર્મો ધરાવશે.
1: હા,
0: બરાબર ને?
1: એટલે કલ્પસૂત્ર ગ્રંથમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન મહાવીર સ્વામીના જન્મ પહેલા ત્રિશલા માતાએ જે 14 સ્વપ્ન જોયા હતા ને તેનું વાંચન આજે કરવામાં આવે છે.
0: એમાંનું પહેલું સપનું ગજ હતું.
1: હા,
0: તો ગજનો અર્થ શું થાય?
1: ગજરાજ એટલે કે મહાન અને પવિત્ર આત્માનું આગમન. એના પછી આવે છે વૃષભ, ધર્મ અને સંસ્કૃતિના પ્રણેતા. ત્રીજું સ્વપ્ન સિંહ, એટલે કે પરાક્રમી, નિર્ભય અને શક્તિશાળી ગુણો. ચોથું સ્વપ્ન મહાલક્ષ્મી, એટલે કે અપરંપાર કીર્તિ, સમૃદ્ધિ અને પવિત્રતા. પાંચમું સ્વપ્ન પુષ્પમાળા, એટલે કે સુગંધિત યશ અને સર્વવ્યાપી પ્રેમ. છઠ્ઠું સ્વપ્ન પૂર્ણ ચંદ્રમા, એટલે કે શીતળતા, શાંતિ અને આનંદ. સાતમું સ્વપ્ન છે સૂર્ય, એટલે કે અજ્ઞાન અને અંધકારનો નાશ કરનાર દિવ્ય પ્રકાશ. ધ્વજા, આ છે આઠમું સ્વપ્ન, ધર્મની ધજા અને ઉચ્ચ વિજય. ત્યારબાદ નવમું સ્વપ્ન છે સ્વર્ણ કળશ, એટલે કે પૂર્ણતા અને પવિત્રતા. દસમું સ્વપ્ન પદ્મ સરોવર, એટલે કે કમળનું સરોવર, નિર્મળ અને અનાસ્તક મન. અગિયારમું સ્વપ્ન ક્ષીરસાગર, ગંભીરતા અને શાંતિ. બારમું સ્વપ્ન દેવ વિમાન, એટલે કે દિવ્ય ગતિ અને ઉત્તમ સુખ. તેરમું સ્વપ્ન છે રત્નોની પાટ, એટલે કે ગુણોનો ભંડાર અને અનંત જ્ઞાન. અને ચૌદમું અને અંતિમ સ્વપ્ન છે નિર્ધૂમ અગ્નિ, એટલે કે તપ અને તેજનો પ્રતાપ જે કર્મોને બાળે છે.
0: અરે વાહ, 14 સપનાઓ અને આ શુભ સપનાઓ. પણ આ સપનાઓમાં જે બધા નામ આવે છે, સૂર્ય, ચંદ્ર, તારા, વૃષભ, ગજ, ક્ષીરસાગર, એટલે આ દરેકે દરેકનો અર્થ કેટલો વિશાળ છે.
1: હા, એ જ.
0: એટલે આપણે માત્ર એક સૂર્ય બોલી દેતા હોય છે, પણ એ સૂર્યનો અર્થ કેટલો મોટો છે.
1: હા, અને આજના દિવસે આજે તમે જેમ કહો છો ને એમ આજ શુભ સ્વપ્નોનું અર્થઘટન અને વર્ણના વાંચન દરમિયાન કરવામાં આવે છે.
0: વાહ, તો હવે સમય થઈ ગયો છે જાહેરાતનો?
1: હા, તો આપી દઈએ અને ત્યારબાદ આપણે સાંભળશું શાંતિલાલ શાહના ખૂબ જ સરસ સ્તવન.
0: અને આ સ્તવનની ફરમાઈશ કરી છે દાદરથી ભરત ખોનાએ.

0: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
1: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
2: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी मुग्धा आजे सवारे जारे हूँ आवती थी त्यारे ट्रेन माथी उतरती वक्ते एक बेन पड़ी गया अने हाथना हाड़का माथी कड़क करने अवाज पण आव्यो एटले बधा लोको भेगा थई गया एने उपाड़ी एने बेसाड़ी कोई पाणी पायुं अने एक बेन तो मसाज करवा लाग्या एक बेन हाथ दबावा लाग्या एक बेन एनो हाथ ऊपर नीचे करवा लाग्या एक बेन ओढ़नी थी हाथ बांधवा लाग्या एटले खबर ज न पड़ी कि आ बेन ने प्राथमिक सारवार तरीके शू आपवू जोईए
3: साची वात छे ધરુબેન એવું આપણે જનરલી રોજબરોજ જે આપણી આસપાસ જે આવા તમે કહો છો એવા ઘણા બધા પ્રસંગો બનતા હોય છે આપણી આસપાસ ત્યારે આપણને એવું થાય કે આમાં પહેલું શું કરવું જોઈએ શું સાચું હવે જો આપણને કોઈ પણ જ્યારે હેલ્પ કરે અથવા તો મદદ માટે આવે તમે જેમ કહો છો એમ ત્યારે સામેવાળા માણસને ઈચ્છા તો એવી જ હોય અને એમનો ઉદ્દેશ્ય પણ એ જ હોય કે આપણને પ્રાથમિક સારવારથી દર્દીને થોડીક સહાય મળે કે કંઈક વધુ મોટું થવાથી પહેલાં અટકે પણ એની માટે સાચું શું તે જાણવું બહુ જરૂરી છે અને એટલા જ માટે આજનો દિવસ શું છે તમને ખબર છે
2: વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ વિશ્વ પ્રાથમિક ચિકિત્સા દિવસ
3: યસ
2: વર્લ્ડ ફર્સ્ટ એડ ડે બરાબર બોલી
3: એકદમ બરાબર દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે આ દિવસ ઉજવવામાં આવે છે અને જેમ તમે કીધું એમ આ દિવસ ઉજવવા પાછળનો મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે કે પ્રાથમિક સારવારનું મહત્વ અને તે જ્યારે સર્જાય આવો કોઈ અકસ્માત કે અચાનક કોઈ તબીબી આપત્તિ સર્જાય ત્યારે ડૉક્ટર કે હોસ્પિટલ સુધી પહોંચતા પહેલાં દર્દીને આપવામાં આવતી પ્રાથમિક અને તાત્કાલિક મદદ એટલે જ પ્રાથમિક સારવાર
2: અને ઘણી વખત લોકો શું કરતા હોય છે જ્યારે આવું કંઈક થાય એટલે તરત જ પેઇન ક્લિયર લઈ લે
3: હા
2: એટલે દુખાવો ઓછો થઈ જાય પણ એમ દુખાવા માટે વારંવાર જ્યારે તમે પેઇન ક્લિયર લો છો તો એ પણ એક ખોટી વાત છે
3: હા
2: અને તરત લોકો હાર્ડવેર પાસે પહોંચી જાય અને ઘણા પાટાઓ કરે ઘણા લેપ લગાડે ઘણા પણ કોઈ એક્સરે તરત જ કાઢવો જોઈએ તરત ડૉક્ટર પાસે જવું જોઈએ કે બાજુના કોઈ ડૉક્ટર પાસે જઈએ અને ઈલાજ કરીએ એવું નથી કરતા તો આ પ્રાથમિક સારવાર માટે હાડકા માટે શું કરાય
3: હાડકા માટે જેમ તમે કીધું એમ સૌથી પહેલાં તો હલનચલન અટકાવવી જોઈએ એટલે કે જે ઈજા પામેલો ભાગ છે એને બિલકુલ હલાવવાનો નહીં
2: એટલે બધા લોકો જેનો હાથ ઊંચો નીચો બધું હલાવતા હતા દાપતા હતા એ કરતા હતા એ બધું ખોટું
3: હા ખોટું એટલે કે દર્દીને ત્યારે યોગ્ય અને આરામદાયક સ્થિતિમાં બેસાડવા કે સુવડાવવા જોઈએ એ ઉપરાંત ભાગને સ્થિર રાખવો જોઈએ એટલે કે ત્યાં તમે જાડુ છાપું કે સ્કેલ લાકડી એવો કોઈ પણ કડક વસ્તુનો સહારો આપી અને રૂમાલ કે પટ્ટીથી હળવેથી બાંધવાનો આ ઉપરાંત જ્યારે સોજો ઘટાડવા માટે બરફનો શેક કરી શકાય પણ બરફને

0: सीधो चामड़ी पर न राखी अने कपड़ा में वीटी ने मूकवो जोईए। अने जो चामड़ी फाड़ी ने हाड़कू जो बहार आवी गयु अने लोही निकळतुं होय त्यारे एना पर स्वच्छ कापड़ मूकी अने हळवा हाथे दबावी अने लोही बंद करवानो प्रयास करवानो होय। अने हा, तमे जेम कीधुं एम आ જ્યાં આવું કંઈ પણ થાય ત્યારે શું ન કરવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, તો ભાંગેલા હાડકાને જાતે ક્યારે પણ બેસાડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। આ ઉપરાંત ઈજાવાળા ભાગ પર ક્યારેય પણ માલિશ કે તેલ ન છોડવું જોઈએ,
1: જે આપણે સૌ પહેલા કરતા હોઈએ।
0: હા, યસ, એટલે નાની મોટી ઈજા હોય ત્યારે તમે કરો એ અલગ વાત છે, પણ જ્યારે તમને એવું લાગે કે હાડકું ખસી ગયું છે કે તૂટ્યું છે ત્યારે તેના પર માલિશ ક્યારેય ન કરવો જોઈએ। અને ક્યારે પણ દર્દીને પરાણે ચાલવાનો કે ઈજાવાળા હાથ પગનો ઉપયોગ કરવાનો આગ્રહ ન રાખવો જોઈએ।
1: અને ઘણા લોકો તરત જ પેલા પેન ક્લિયરના જે સ્પ્રે આવતા હોય છે,
0: હા,
1: અને જે મલમો આવતી હોય છે,
0: યસ,
1: એ બધા લગાડવાનો પ્રયત્ન કરે। અને આ જે બરફનો શેક છે ને એમાં પણ બે મત છે, ઘણા લોકો ગરમ પેલો પાણીનો શેક કરે,
0: હા,
1: અને ઘણા લોકો મીઠું પોટલીમાં બાંધીને મીઠાથી શેકે।
0: જ્યાં સુધી મેં સાંભળ્યું છે અથવા તો જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી જ્યારે પણ કોઈ પણ તમને ઈજા થઈ હોય ને ત્યારે સૌથી પહેલાં સોજો ઉતારવા માટે બરફનો શેક થાય, અને ત્યારબાદ એકવાર સોજો ઉતરી જાય પછી જે તમારે મસલ્સને રેગ્યુલરાઇઝ કરવા કે મસલને સ્ટિમ્યુલાઇઝ કરવા જ્યારે શેક કરવાનો હોય ને ત્યારે તેના ઉપર ગરમ શેક કરવામાં આવે।
1: એટલે એમાંય ઘણા બધા મતભેદ થતા હોય છે કે શું કરીએ। અને જ્યાં સુધી હોસ્પિટલ દૂર હોય, અપોઇન્ટમેન્ટ મળે, અપોઇન્ટમેન્ટમાં આજકાલ તમને ખબર જ છે કે આપણો વારો આવતા ખૂબ વાર લાગે, આપણે ભલે અપોઇન્ટમેન્ટ 3 વાગ્યાની હોય, નંબર 6 વાગે આવતો હોય છે, એટલે ત્યાં સુધી દર્દીએ શું કરવું, અને તરત જ પછી એક્સરે કાઢો ને એ બધું તો પછીની વાત છે, પણ તરત જ દર્દીને એ જે દુઃખમાંથી રાહત મળે એ માટે આ બધું કરવું જોઈએ, અને એના માટે ખાસ આજનો દિવસ ઉજવવામાં આવે છે। પરંતુ અત્યારે શ્રોતા મિત્રોને આપણે હવે ગીત સંભળાવીએ।
0: ચોક્કસ, તો આવું સાંભળીએ સોલિકા પડિયાના સ્વરમાં આ ગીત।

0: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
1: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। मित्रों, गीत गुर्जरी कार्यक्रम में आज अमे वातो करी रह्या छे प्राथमिक सारवारनी। एटले तमने कंई पण थाय तमारे डॉक्टर पासे तो जवानुं ज छे। एवुं नथी के अमे आ इलाज करी लीधो एटले पछी घरे बेसी गया, अमने सारुं लागे छे। हवे तमने जे तकलीफ थई छे ए तमारे डॉक्टर पासे जईने जणावानी तो छे ज, परंतु ज्यारे तकलीफ थाय अने तमे डॉक्टर सुधी पहोंचो ए पहेला तमारे शुं करवुं जोईए ए विषयनी वातो थई रही छे। बराबर ने मुग्धा? आपणे आवी वातो करी रह्या छे ने। एटले अत्यारे अरविंदभाई कालीनाथी फोन करीने एवुं कह्युं एमणे के तेओ ज्यारे बाइक परथी पड़ी गया त्यारे एमने माथामां वाग्युं हतुं, अने माथामां वाग्युं तोय लोकोए एमने पाणी पायुं, અને જ્યારે ડૉક્ટર પાસે પહોંચ્યા ત્યારે ડૉક્ટરે પહેલો સવાલ કીધો કે પાણી પીધું છે? ના, માથામાં વાગે તો પાણી નહીં પીવાનું।
2: હા,
1: એટલે આપણને આ વસ્તુ ખબર જ નથી કે ક્યારે પાણી પીવડાવે। એટલે લોકો કંઈ પણ થાય એટલે તરત તમને પહેલાં પાણી પીવડાવી દેશે। એટલે ક્યારે પાણી પીવડાવવાનું, ક્યારે પાણી નહીં પીવડાવવાનું એની જાણ આપણને હોવી જોઈએ। હવે ઘણી વખત ટ્રેનમાં જ્યારે અમે પ્રવાસ કરતા હોઈએ ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે ઘણા લોકોને ચક્કર આવી જતા હોય છે, અને જ્યારે પણ ચક્કર આવે એટલે એમ જ સમજે કે આનું બીપી હાઈ થયું છે, બીપી લો થયું છે। બીપી હાઈ થવાની પ્રાથમિક સારવાર અલગ હોય, બીપી લો થવાની પ્રાથમિક સારવાર અલગ હોય, શુગર તમારું વધે તો એની પ્રાથમિક સારવાર અલગ હોય, ઓછી થાય તો એની પ્રાથમિક સારવાર અલગ હોય। પણ બધા જ પર્સમાં ચોકલેટ હૈ કિસી કે પાસ ચોકલેટ હૈ ચોકલેટ હૈ, અને કોઈ એક પર્સ ખુલે એમાંથી ચોકલેટ નીકળે અને એ બેનને ચોકલેટ આપી દેવામાં આવે, ચોકલેટ ખાય

0: એટલે પછી એમને લાગે કે આને હવે સારું થઈ ગયું. પણ જ્યારે બીપી હાઈ થાય, બીપી લો થાય, ત્યારે શું કરવાનું મુકતા?
1: જો સૌથી પહેલા તો વાત એ છે કે આપણને ખબર કેવી રીતે પડે કે બીપી હાઈ થઈ ગયું છે કે લો થઈ ગયું છે? તો જ્યારે પણ માથામાં દુખાવો થાય અથવા શ્વાસ લેવામાં તકલીફ પડે, ઝાંખું દેખાય, ત્યારે અથવા તો નાકમાંથી લોહી નીકળે, ત્યારે હાઈ બીપીના લક્ષણો છે આ બધા. અને આંખો સામે અંધારા આવે અથવા બેભાન થઈ જાય અથવા તો એકદમ ત્વચા ઠંડી થઈ જાય તમારી, અને જ્યારે ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી થવા માંડે, આ બધા લો બીપીના લક્ષણ છે. જ્યારે હાઈ બીપી થાય ત્યારે પહેલાં તો જે પણ વ્યક્તિ હોય એને શાંતિથી બેસાડો, તેને ઊંડા શ્વાસ લેવાનું કહો. ત્યારબાદ જો એમણે કોઈ બેલ્ટ કે કોઈ ફિટ કપડાં પહેર્યા હોય તો તેને સૌથી પહેલાં ઢીલા કરી દો અને પીવા માટે થોડું પાણી આપો. અને જ્યારે લો બ્લડ પ્રેશર થઈ ગયું હોય ત્યારે વ્યક્તિને છાતીના ભાગે સીધા સુવડાવો અને પગ નીચે ઓશીકું મૂકીને પગ થોડા ઊંચા કરી દો, જેથી બ્લડ સર્ક્યુલેશન થઈ જાય. અને લીંબુ શરબત કે ORS વાળું પાણી પીવડાવવામાં આવે છે. અને જો કોઈ પણ વ્યક્તિને ચક્કર આવતા હોય કે બેભાન થવા જેવું લાગે ત્યારે ખાસ કરીને તેને ઊભા ન થવા દો. અને આ બધા જે લક્ષણો છે આ દરમિયાન તમે જેમ કીધું એમ હમણાં જ કે ડૉક્ટરો કહેતા હોય છે કે જ્યારે પણ વ્યક્તિ બેભાન થઈ જાય, ભાનમાં ન હોય, ત્યારે ક્યારે પણ કોઈ પણ પ્રકારનું પ્રવાહી મોઢામાં ના આપવું જોઈએ. કારણ કે એ જ્યારે ભાનમાં આવે ત્યારે અથવા તો એ શ્વાસનળીમાં જવાના ચાન્સીસ વધી જતા હોય છે, જેથી એક મુસીબત ઓછી કરવામાં બીજી મુસીબતને આપણે આવકારી દઈએ એવું થઈ શકે.
0: અને મુકતા મેં એ પણ જોયું છે કે જ્યારે પણ આવું કંઈક થાય ને, ચક્કર આવે, બીપી હાઈ થાય, બીપી લો થાય કે ગમે એ થાય, એટલે લોકો પગના તળિયા ઘસવા માંડે અથવા તો કોઈ એના હાથ ઘસવા માંડે, તો આના પાછળ શું લોજિક છે?
1: આ ઉપરાંત એક આનો હજી એક વસ્તુ છે કે આ તો આપણે વાત કરી કે બીપી કે શુગર જ્યારે હાઈ કે લો થઈ જાય ત્યારે, ઘણી વખત એવું પણ થાય છે કે સ્પેશિયલી ગરમીની સિઝનમાં હીટ સ્ટ્રોકથી જ્યારે લોકોને ચક્કર આવે કે બેભાન થાય એવું બની શકે. તો આવું જ્યારે થાય છે ને ત્યારે તેની સારવાર અલગ હોય છે, અને તેના વિશે આપણે વાત કરીએ. પણ એ પહેલાં એક ગીત સાંભળી લઈએ.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। मुग्धा, हिंदी फिल्मों में घणु बधु जोयु छे। आ हिंदी फिल्मों छे ने घणु बधु बताडे पण अने घणु बधु शीखवाडे पण। हवे हिंदी फिल्मों में शुं थाय खबर, नाग आवतो होय, हीरो के अथवा हिरोइन ने डंखी जाए, पछी हिरोइन एना उपर के हीरो एना उपर सरस ओढ़नी बांधे अने पछी मोढ़ाथी झेर काढ़तो होय, आ बधु कंई प्रेक्टिकल लाइफ में कराय?
1: ના, બિલકુલ જ ન કરે,
0: એટલે આ ફિલ્મોમાં જ ચાલે।
1: હા,
0: આ મોઢાથી કંઈ ઝેર આમ ચૂસી ચૂસીને કાઢીને થૂકતા હોય ને એ બધું બતાડતા હોય, પણ આ ખરી રીત છે કે
1: ના? બિલકુલ જ ખોટી રીત છે।
0: તો શું છે ખરી રીત?
1: જો, ખરી રીત તો એ છે, સૌથી પહેલાં તો શ્રોતા મિત્રો, આ તરુબેન જે કહે છે ને, એમ ફિલ્મો પરથી જેટલું જોવાનું હોય ને એટલું જ જોજો, આટલું બધું ડિટેલમાં ના જોતા જેટલું તરુબેન યાદ રાખે છે જોઈને એટલું બધું। કારણ કે જ્યારે પણ આવી કોઈ ઈજા થાય ને અથવા તો ઘામાં લોહી વહેવે, ત્યારે સૌથી પહેલાં તો જ્યારે પણ કોઈ આવો ડંખ વાગ્યો હોય, એ સાપ, વીંછી કે કોઈ પણ બીજા આવા જંતુઓ જ્યારે તમને કરડ્યા હોય, ત્યારે તે ભાગ ઉપર એ ભાગને બિલકુલ હલાવવાનો નહીં। એટલે કે ત્યાં જો એ ઝેર પ્રસ્યું હોય તો એ આગળ શરીરમાં ન પ્રસરે, એ ખાસ ધ્યાન રાખવાનું। આ ઉપરાંત એ ડંખની જગ્યાને સાબુ અને સ્વચ્છ પાણીથી હળવેથી ધોઈ લો। એ હાથ કે પગને હલનચલન ન થાય તે માટે ત્યાં પટ્ટો કે લાકડી બાંધવો, પરંતુ જરા પણ ટાઈટ પટ્ટી ન બાંધવી। અને આ ઉપરાંત ક્યારે પણ, જેમ તરુબેને કીધું, એમ ડંખ પર કાપ મૂકવાનો અથવા તો ઝેર ચૂસવાનો પ્રયાસ બિલકુલ ના કરવો। અને જ્યારે પણ ડંખ લાગે આપણને ત્યાં, તો એ જગ્યા પર, ડંખવાળા ભાગ પર સોજો આવે એ પહેલાં તેની ઘડિયાળ કે વીંટી કે કોઈ પણ ટાઈટ કપડાં હોય તો તેને દૂર કરવા। અને આ ઘા ઉપર પણ બરફ, તેલ કે કોઈ પણ દેશી દવા ન લગાડવી, અને દર્દીને ચા કે કોફી એટલે કે કોઈ પણ કેફીનવાળો પદાર્થ ના આપવો જોઈએ।
0: હવે બિચારાને ઝેર, પેલું જંતુ સાપ કરડી ગયો છે, વીંછી કરડી, ક્યાં ચા કોફી પીવાનો હતો? શું તું પણ વાત કરે છે, ચા કોફી પીવા જાય?
1: ચા કોફી પીવા ના જાય, પણ લોકો જેમ તમે કહો છો ને,
0: પાણી પીવડાવવા આવી જાય,
1: એવી રીતના જ્યારે કોઈ ચા કે કોફી ઓફર કરે પણ ત્યારે યાદ રાખવાનું કે જ્યારે પણ આવું ઝેરી કંઈક કર્યું હોય ત્યારે દર્દીને ચા કોફીથી દૂર રાખવાના।
0: ઓહો હો હો, આ તો સરસ માહિતી આપી તે। અચ્છા, મેં બીજી પણ એક રીલ જોઈ હા મુગ્ધા, આ રીલ જોવાનો છે ને ગાંડો શોખ લાગ્યો છે મને।
1: હા,
0: એમાં શું જોયું ખબર?
1: હા,
0: એ છે ને જે હીરો હતો ને, એને ખૂબ તાવ આવ્યો હતો, એટલે એની માં એને કહેતી હતી પેલી વહુને કે ઠંડા પાણીના પોતા મુખ માથે।
1: હા,
0: તો પેલીએ શું કર્યું, એને સીધી બાથરૂમમાં લઈ ગઈ અને શાવર નીચે નવડાવી કાઢ્યો ઠંડા પાણીથી।
1: એટલે આ વાત પણ તમે રીલ જોઈ બરાબર છે, પણ જો જ્યારે તમને તાવ આવે કે ઘરમાં કોઈને તાવ આવે ને, તો આવું ના કરતા,
0: ઠંડા પાણીના શાવર નીચે નહીં ઉભા રહેવાનું,
1: ના નહીં ઉભા રહેવાનું। આપણે ઘણીવાર સાંભળ્યું છે, કદાચ કર્યું પણ હશે, કે તમે કહો છો એમ, જ્યારે વધુ પડતો તાવ હોય ત્યારે આપણે માથા ઉપર પોતા મૂકતા હોય છે પાણીના, પણ ડૉક્ટર્સનું એવું કહેવું છે કે આ પોતા આપણે રૂમ ટેમ્પરેચર, જે આપણું સાદું નોર્મલ પાણી છે, એવા પોતા મૂકવા જોઈએ। કારણ કે ઠંડા પાણીના પોતાથી શરીરનું તાપમાન, જ્યારે તાવ હોય ત્યારે વધારે હોય તાપમાન, અને એ અચાનકથી નીચે આવે, એ પણ આપણા શરીર માટે ક્યારેક જોખમ ઊભું કરી શકે। એટલે પોતા મૂકવાના, તેનાથી ચોક્કસ ફરક પડે, નાના બાળક હોય કે મોટા હોય, માથા ઉપર અને ઇવન પગના તળિયા ઉપર પણ એ સાદા પાણીના પોતા।
0: અરે, તો રીલ તો સાવ ખોટી હતી, એમાં તો ડૉક્ટર પણ હતો અને ડૉક્ટરે પણ કહ્યું કે આપને તો બહુ અચ્છા કામ કિયા। અરે, આવું બધું જોઈ જોઈને કંઈ કરવાનું નહીં, બાપરે, એટલે કેટલું ખોટું છે આ તો, કે સીધા ઠંડા પાણીના શાવર નીચે, એક તો બિચારો થરથર થરથર ધ્રુજતો હતો, એટલો બધો તાવ હતો, અને એમાં ઠંડા પાણીના શાવર નીચે નવડાવી દીધો।
1: ચલો, હવે મારે તમને જે, તમે જે પહેલાં પૂછ્યું હતું એ વિશે વાત કરવાની છે, કે જ્યારે લૂ લાગવાથી,
0: એટલે તને ખબર છે મેં તને શું પૂછ્યું હતું?
1: હા,
0: શું પૂછ્યું હતું?
1: લૂ લાગવાથી જ્યારે વ્યક્તિ પડી જાય ત્યારે તેની મારે તમને વાત કરવાની હતી, પરંતુ અત્યારે પહેલા એડવર્ટાઇઝનો ટાઈમ થઈ ગયો છે,
0: હા તો જાહેરાત તો વગાડવી જ પડે ને,
1: ચાલો વગાડી દઈએ।
2: એવરી ગ્રેટ જર્ની બિગિન્સ વિથ પીપલ કમિંગ ટુગેધર ટુ લિસન, ટુ લર્ન, ટુ ઇમેજિન વોટ્સ પોસિબલ। This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
1: 100.1 FM Gold पर आप सांभळी रह्या छो कार्यक्रम गीत गुर्जरी अने आजना कार्यक्रममां तमारी साथे छे मुग्धा मारू अने तरुलता करोडिया। तो श्रोता मित्रों, आजे आपणे वात करी रह्या छीए प्राथमिक सारवार विशे। तो आपणे जे वात अधूरी मूकी हती त्यां पाछा जईए अने वात करीए कि ज्यारे चक्कर आवीने कोई व्यक्ति पड़ी जाए ત્યારે સૌથી પહેલાં તેને જમીન પર ચત્તા સુવડાવી અને પગ નીચે ઓશિકું મૂકી અને પગને 6 થી 12 ઇંચ ઊંચા કરી રાખવા જોઈએ, જેથી મગજ તરફ લોહીનું પરિભ્રમણ વધી જાય। આ ઉપરાંત દર્દીની આસપાસ ક્યારે પણ ભીડ ન કરવી, તેને પંખો કે હવા આવે એવી વ્યવસ્થા કરવી। ત્યારબાદ શર્ટના બટન કે ટાઇટ કપડાં જ્યારે પહેર્યા હોય ત્યારે તેને સૌથી પહેલાં ઢીલા કરી દેવા અને જ્યારે વ્યક્તિ ભાનમાં આવે ત્યારબાદ એને તરત જ ઊભા કરવાની બદલે થોડીવાર બેસાડી રાખી અને ત્યારબાદ જ પાણી અથવા લીંબુ શરબત કે ગ્લુકોઝનું પાણી આપવું। અને બીજી બાજુ જ્યારે લૂ હીટ સ્ટ્રોક લાગવાથી માણસ પડી જાય અથવા બેભાન થઈ જાય ત્યારે સૌથી પહેલાં તો એને છાયાવાળી કે જગ્યાએ ખસેડવા અને ત્યારબાદ દર્દી પર સામાન્ય પાણી છાંટવું અથવા તો પલાળેલું સામાન્ય પાણીમાં પલાળેલું કાપડ એ કપાળ પર કે ગળામાં રાખી સાથળના ભાગે મૂકી શકાય અને ત્યારબાદ સતત પવન નાખો જેથી શરીરનું તાપમાન પણ જલ્દી નીચે આવી જાય। અને દર્દી જો ભાનમાં હોય અને ગળી શકે એમ હોય તો જ તેને પાણી અથવા તો નારિયેળ પાણી અથવા તો થોડું ORS આપવું। જેમ હમણાં જ આપણે વાત કરી ત્યારે વ્યક્તિ જો સંપૂર્ણપણે બેભાન હોય તો ત્યારે મોંમાં પાણી કે કોઈ પણ પ્રકારનું પ્રવાહી રેડવાનો પ્રયત્ન ક્યારે પણ ન કરવો જોઈએ।
0: પણ આ પ્રાથમિક સારવાર જ્યારે તમે કરતા હો અને દર્દીની હાલત જો ખરાબ હોય તો તરત જ એમ્બ્યુલન્સને પહેલો ફોન કરવો જોઈએ।
1: હા,
0: એટલે પહેલો ફોન તમારે એમ્બ્યુલન્સને કરવાનો છે, ડૉક્ટરને જાણ કરવાની છે અને દર્દીને જેટલી વહેલી તકે પહોંચાડી શકાય એટલા વહેલી તકે હોસ્પિટલ કે દવાખાને પહોંચાડવા જોઈએ।
1: યસ, આ તો આપણે વાત કરી રહ્યા છીએ પ્રાથમિક સારવારની, એટલે કે જ્યાં સુધી આપણે ડૉક્ટર કે હોસ્પિટલ પહોંચીએ એ પહેલાંની સારવાર।
0: અને ઘણી વખત મેં એવું જોયું છે કે હાર્ટ એટેક આવે ને ત્યારે તમારે CPR આપવો જોઈએ, પણ આ CPR આપવાની જો ખરી રીત મને ખબર ન હોય અને હું છાતી પર હાથ મૂકીને આમ દબાવ્યા કરતી હો તો પેલા દર્દીને એને રાહત મળી રહી છે કે નહીં મને કઈ રીતે ખબર પડે?
1: ના, એ તમે બહુ જ સરસ પોઈન્ટ આપ્યો છે આ પ્રશ્ન પૂછીને। પણ જેમ આજે હું આપણી પ્રાથમિક સારવાર વિશે વાત થઈ રહી છે ત્યારે તેના વિશે વાંચી રહી હતી ને, ત્યારે જ મેં વાંચ્યું કે જો તમને સાચી રીત ખબર હોય અથવા તો તેની પાછળનું વિજ્ઞાન અથવા તો જે તમે CPR આપી રહ્યા છો તે ક્યાં આપવું જોઈએ અને એક મિનિટમાં કેટલી વારે પમ્પિંગ થવું જોઈએ એ જ્યાં સુધી ના ખબર હોય ત્યાં સુધી ક્યારે પણ CPR ન આપવું જોઈએ।
0: કારણ કે CPR એટલે એક હાથ પર બીજો હાથ મૂકવાનો અને છાતી પાસે દબાવવાનો, એટલું જ ખબર છે કેટલી વખત અપાય, કેવી રીતે અપાય, છાતીના કયા ભાગ પર દબાવવાનું છે, આ બધું જો મને ન ખબર હોય પણ જે TVમાં જોયું છે, ફિલ્મોમાં જોયું છે એમ દબાવવા માંડું તો પેશન્ટને કદાચ રાહત થવાના કરતાં નુકસાન પણ થઈ શકે, ખરું ને?
1: હા, ચોક્કસથી। તો આપણે તેની સાચી રીત પણ આપીએ શ્રોતા મિત્રોને, પણ એ પહેલાં એક ગીત સાંભળી લઈએ।
0: ચોક્કસ।

0: મધ્યમાં રાખવાની છે, એટલે કે છાતીના હાડકા ઉપર, અને બીજી હથેળી તેના ઉપર મૂકી આંગળીઓને પરસ્પર પરોવી દેવાની, અને તમારા કોણીમાંથી હાથ સીધો રાખી અને શરીરના વજન વડે છાતીને 2 થી 2.5 ઇંચ જેટલું દબાવવાનું, અને પ્રતિ મિનિટ 100 થી 120 વખતની ઝડપે આ દબાણ આપવામાં આવે છે.
1: એટલે જે એક્સપર્ટ હોય ને એ જ આ કરી શકે.
0: હા,
1: એટલે બધાએ આ કરવાની કંઈ જરૂર નથી. અને સીધો તમારે ડૉક્ટરને ફોન કરવાનો, અને ડૉક્ટરની સાથે વિડીયો કોલ પર જોઈએ તો વાત કરો, અને સીધા પહેલાં ડૉક્ટરને કોન્ટેક્ટ કરો.
0: સાચી વાત છે.
1: અને બીજું કે અત્યારે ફિલ્મોમાં ઘણા દ્રશ્યો એવા પણ બતાવતા હોય છે, હું તો ફિલ્મોની જ વાત કરું કારણ કે ફિલ્મો જોવાનો શોખ આપણને, તો એમાં છે ને પાણીમાં પેલો વ્યક્તિ ડૂબી ગયો હોય, પછી એને બચાવવામાં આવે, પછી એને બહાર કાઢ્યા પછી પેલો બેભાન હોય, પછી એને આમ દબાવી દબાવે એટલે પછી એના મોઢામાંથી પાણી નીકળતું જાય, તો એમાં શું છે, કઈ રીતે દબાવવાનું?
0: તરુબેન, એની પણ એક એ છે કે એમાં પણ ક્યારે પણ દર્દીના પેટ ઉપર દબાણ આપીને પાણી ન કાઢવું જોઈએ. તેનાથી પણ પાણી બહાર નીકળવાને બદલે જો શ્વાસનળીમાં જતું રહે ને તો એમાં પણ વ્યક્તિને વધારે તકલીફ થઈ શકે. એની બદલે વ્યક્તિને ડાબે પડખે સુવડાવી દેવું જોઈએ. એ સૌથી મહત્વની વાત છે કે જ્યારે વ્યક્તિને ડાબે પડખે સુવડાવવામાં આવે ત્યારે જે બહાર નીકળતું પાણી છે એ શ્વાસનળીમાં જવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે.
1: અને જે વ્યક્તિને અસ્થમાનો એટેક આવે,
0: હા, યસ, ત્યારે પણ ત્યારે એક આપણે જનરલી એવું કરતા હોય છે કે જ્યારે પણ આવી રીતના કંઈ પણ તકલીફ થાય તો વ્યક્તિને સૌથી પહેલાં આપણે સુવાડી દઈએ. અસ્થમાના જે દર્દી છે તેને ક્યારે પણ સુવડાવવા ન જોઈએ. જ્યારે અસ્થમાનો એટેક આવે ત્યારે દર્દીને ક્યારેય સુવડાવ્યા વગર તેમને સીધા અને આરામદાયક રીતે બેસાડો. દર્દીને શાંત રહી અને ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવા કહો. આ ઉપરાંત જો ઇન્હેલર હોય તો સૌથી પહેલાં એ આપવું એમને, અને આ ઉપરાંત ત્યારે પણ તેમને હવા ઉજાસમાં રાખવાના, ક્યારેય તેમની આસપાસ વધુ પડતી ભીડ ન કરવી અને બારી બારણા ખુલ્લા કરી દેવા જેથી તેમને શ્વાસ લેવામાં થોડી રાહત મળે. આ ઉપરાંત જો કંઈ ધુમાડો કે અગરબત્તી આસપાસ હોય તો તે ગંધવાળી કોઈ પણ વસ્તુ તો તેને દર્દીને ત્યાંથી તરત દૂર કરી દેવા. અને આ દરમિયાન જ્યારે અસ્થમાનો એટેક આવે એ દરમિયાન દર્દીને ક્યારે પણ પાણી કે ખોરાક આપવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
1: શ્રોતા મિત્રો, આજે અમે માત્ર પ્રાથમિક સારવારની જ વાત કરી છે, એટલે કંઈ પણ થાય તમારે પહેલાં ડૉક્ટરને કોન્ટેક્ટ તો કરવાનો જ છે, ડૉક્ટર પાસે જવાનું જ છે, અને ડૉક્ટરની સલાહથી પણ તમે પ્રાથમિક સારવાર આપો તો એ વધારે સારું, કારણ કે તમે દર્દીના શું સિમ્ટમ છે એ ડૉક્ટરને કહો અને ડૉક્ટર તમને જે સલાહ આપે ને એ પ્રમાણે તમારે વર્તવું જોઈએ.
0: કારણ કે પ્રાથમિક સારવાર જે છે એમાં પણ ઘણી બધી અલગ અલગ રીત હોય છે અને દર્દીના હિસાબે અને જે પણ તેમને તકલીફ હોય તેની અલગ અલગ તકલીફ માટે અલગ અલગ દર્દીને અલગ અલગ પ્રાથમિક સારવાર એ લાગુ પડતી હોય.
1: કારણ કે કોઈક દર્દીને ડાયાબિટીસ હોય, કોઈકને થાઇરોઇડ હોય, કોઈને બીપીનો પ્રોબ્લેમ હોય, એટલે કઈ વ્યક્તિને શું પ્રોબ્લેમ છે એ પ્રાથમિક સારવાર આપવા વાળાને એની હિસ્ટ્રી ખબર હોતી નથી, એટલે ડોક્ટરની સલાહથી જ પ્રાથમિક સારવાર આપવી જોઈએ.
0: ચોક્કસથી.
1: આ સાથે જ મને તરુલતા કરોડિયા
0: અને મને મુગ્ધા મારુને
1: આપો રજા, ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. બરાબર 4 વાગે આપ સાંભળશો સમાચાર.